પાછા કર્યું, રાખ લ્યું એ વારી, સતગુર હોઈ દયા શ્રદ્ધા પૂરિયા, સતગુર હોઈ દયા ના કમ હું ચૂરિયા, સતગુર હોઈ દયા તા દુખ ન જાણિયા, સતગુર હોઈ દયા તા હરણ માણિયા,